છે આરજે ભાવના. આ પઢંગલા ભાઈઓનું ઘણું ઘણું સ્વાગત કરીએ છીએ આપણા ઝાબુઆના સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો 10 કેવી 90.8 FM ઝાબુઆ.